ડોંગલા પહેલા જે કશું તું મને શબ્દ સુખવો હોય તો લકડી અંદર કીડા હોય જે તે દાણે કે જિયા ભાઈ લખો પહેલા પાણી પીવું હે એ ધર્યા સબકું.